ખેતીવાડી કાર્યક્રમ સુણીને સગળા કિસાન ભાયાને બાયાને ઓરુને નને ન ટાબરાને આપરે રાકેશ ભૈરા ઘણા હેતુ કોડુ રામ રામ ભાયા બીરખા તો બાર દેખા કે ભાઈ આવે હેર જાવે હેર કટઈ હુવે ભી હૈ કાલે સિંજ્યા કર નાગોર આસે પાસે કટઈ હૈ જીકો છાંટા છીટકા ઘેરા ભી હુયાર કટઈ ખાલી થોડાક આરી રે ગયા પણ ઈ બાર આપણે ઇન્દ્ર ભગવાનની મહેરબાની હૈ જીકો રોજીના બીચે થોડી કમી હૈ મારા કિસાન ભાઈ અબાર હૈ જીકો કે જીકા કે અગેતી ફસલ હી બે મૂંગ હૈ જીકો બાડન ડૂગા ઓર ઇરે સાગે સાગે હૈ જીકો કે બે આપણે નિવેડે ક્યોકિ અબે હૈ જીકો કે અબાર સમાચાર મેં એક મૂવી બતાયો હો કે અબાર દો ચાર દિન આમાયન હૈ જીકો બીરકા કોની પર 12 તારીખ પછે હૈ જીકો પાછો હૈ જીકો માનસૂન હૈ જીકો સક્રિય હો સકે ઈ કારણ હૈ જીકો મારા કિસાન ભાઈ જીકા કા નેણા ભેડા કર લઈ ઓર પછે જીકો બ્યાને છોકા ઢક દે જીકો આપણ કે જીકો મૂંગા કે માયન હૈ જીકો કાળાસ નહીં આવે ક્યોંકિ ચીજ ચમક હોય ના ચમક કી ચીજ કા ભાવ ભી હૈ જીકો તાજા મિલ્યા કરે ઓર આપણ હવે બાતચીત કરલા કે ભાઈ જ્યાં ખેત હૈ ખેત કે ચારું મેર હૈ જીકો આપણ મેડ માતે યાની કે પાળ હૈ બી માતે પેડ લગાણો એક બહુ બડી સમજદારી રો કામ હૈ ક્યોંકિ એમ દેખો કે અતિરિક્ત આમદની કે સાગે સાગે ફસલ કી સુરક્ષા ભી હો જાવે પર્યાવરણ વાસ્તે ભી ફાયદો હો જાવે પેડ એડા લગાવના ચાહીજે જીકા કમ પાણી મેં ભી ચાલ સકે ઓર ખેતર ના એને હૈ જીકો તેજ હવો આપણ કી ફસલ ને સુરક્ષા ભી દે સકે ઇરે સાગે પક્ષી આ કે રેઉણ કો ભી આશરે હો જાય એ પક્ષી હૈ જીકા આપણ કે ખેત કે માયને જીકા હાનિકારક કીટ હૈ બ્યાને ખાયા કરે ઓર બે જ્યાદા પેડ પૌધા રહી જટ અપના આપ ઈ પક્ષી રિયા કરે ઓર બ હૈ જીકો આપણને પ્રત્યક્ષ કોની અપ્રત્યક્ષ રૂપ આપણ કે સહાયતા ઘણી કરે અબ દેખો કે પેડ આપણ હૈ જીકો ધ્યાન લગાવવા ના તો ધ્યાનું હૈ જીકો આપણને કઈ કઈ પેડ પૌધા લગાવવા ચાહીજે ઓર કઈ બાતા હું આપણને ધ્યાન રાખવું ચાહીજે જ્યાં સૌ પહેલી આપણે વાત કરલા દૂરી કી તો એક પેડ હું દૂસરા પેડ કે બીચ ઉચિત દૂરી હોની ચાહીજે કે ભાઈ કિસો પેડ હૈ પેડ કો ચુનાવ આપણ પ્રક્યાન કરા કિસી કિસ્મ કો હૈ બીરી જડા કેડી કો હોય યાન મતલબ આપણ સગળી ચીજા કી જાણકારી લેવા તો આપણને હૈ જીકો કે બી જીકી પેડ પૌધા લગાવવા તો બીરો આપણને ફાયદો ઘણો મિલી હવે આપણે વાતચીત કરલા ખેજડી રી ઓ જીકો કે ઇન આપણ રાજસ્થાન કો કલ્પ વૃક્ષ કહેવાય ઈરી જડા હૈ જીકો બહુ ઊંડી હુયા કરે ઈર વાસ્તે ઈરે પાણી કે માયને હૈ જીકો ફસલ કો કોઈ મુકાબલો કરે કોની ઓર આ હૈ જીકો હોરો હોરો ઉગ જાવે દૂસરી આપણે વાત કરલા રોઈડા રી ઇન હૈ જીકો મરુસ્થલ કો સાગવાન ભી કહેવાય ઇરા ફૂલ બહુ ફૂટરા હુએ ઓર ઇકી લકડી ભી હૈ જીકો બહુ કિંમતી હુએ આપણે દેખો કે આપણ કે ખેત કી જીકી મેડ હૈ બીરી સુરક્ષા ભી હો જાય ઓર બ્યાને આપણ છાંગ છોકો હૈ જીકો ખેજડી કો તો લૂંગ હો જાય ઓર રોઈડા કે જીકો મોટી મોટી લકડી હું આપણે જીકો ફર્નિચર આપણ બના સકા દેશી બબૂલડી જે વાત કરા ઓ એક એડો મજબૂત હુએ ઇરે કાંટા હૈ જીકો ખેતા કે માયને જીકો રોજડા હૈ ગનસુલડા હૈ બ્યાને આય હું બચાયા કરે નીમડારી જે વાત કરા ઓ એક કડવો હૈ પણ ઈરો હૈ જીકો કે ઇને આવારા જાનવર ખાવે કોની તો આપણને જીકો જ્યાદા દેખરેખ હૈ જીકો ઇન રાખણની જરૂરત કોની સાથે ઓ હવાને જીકો શુદ્ધ કર્યા કરે ઓર બીમારીયાને ભી આપણ કે જીકો દૂર કર્યા કરે કહેવે ના નીમડા કી તો હગળી ચીજ નીંબોળ્યા હઈ પત્તા હુયા ડાળી હોઈ સુબે દાંતન કરે ની તો નિરોગો આદમી હો જાવે ઓર બિન કદી તાવ કોની આયા કરે ઓર આપણે વાત કરલા બોલડી કી તો અવે જીકો ઈર આપણ મેડ માતે લગાવવાની તો એમ બાળ કો કામ કરે ઈર સાથે ઈરા જીકા આપણ કે બોર લાગે બ્યાના આપણે જીકો બેચ છોકો મુનાફો કમા સકા.